કોઈ પ્યાર વાળા પ્રેમી અપને મન દે અંદર પ્યાર દા દીપ જલા કે પ્યારે ના જુડે ઇસ તરહ નદી દા પાણી આપણે પ્રીતમ નું મિલણ વાસ્તે તુરિયા જાંદે ઇસ દે અંદર આસ હે મિલાપ થી ઇસે તરહ જીવન આશાવાદી હૈ જીવે આશા મરે મેરા સાઈ દે પ્યાર વિચ એ ભી કિસે અગમી આસ વિચ બેઠા હૈ અમૃત વેળે જુડે

રો કે ચરના નું સૌ બાદશાહ મેનુ બક્ષ હજુર કહે લગે ગંગારામ કો લગે હા તીજે પાતશાહ મેરા ને સાઈ કહે લગે ગંગારામ માં જા તેનું બક્ષ ગંગારામ એક વેરી ફિર માંગ લે કે તો મેરી સિખા ની સેવા કી ગંગારામ ને હાથ જોડે પાતશાહ હું મેં નહી મંગતા જો તેનું ચંગા લગતા હો તે હજુર કહે લગે થી ગંગારામ તું અગે નિરી માયા મંગી સી જેડી માયા હે માયા ના અર્થ હૈ મેં આયા જિથે મેં આ ગઈ ઉથે વાહેગુરુ ભુલ જા ઇન માયા જગદીશ ગુસાઈ તુમરે ચરણ ગંગારામ હું તેનું માયા ભી દેંગે તે નાલ એક પદાર્થ હોર ભી દેંગે પાછા કરો બખ્શિશ હજુર કહે લગે ગંગારામ શ્વાસ શ્વાસ જપ્યા કર સતનામ બાણી પડ્યા કર સત્સંગ કર્યા કર દાન પણ કર્યા કર જે નામ ની બક્ષિશ તેરે તે હોય જે નામ ના તન તેરે કોલ હોવેગા તો હું એ માયા જેડી હૈ તેરે ઉતે વાર નહીં કરે તેનું વર્ગ લાય મુરગાબી પાણી જ રહી હોય પાણી તું ન્યારી ક્યો હે કુદરત ને ઓદે પરા નાલ થિંદ્યાઈ લાઈ હોંદી પાણી વિચ ભી રહી ઉડવી જાંદી ઇસે તરહ બાબે ને ગ્રસ્ત નું ઉચ્ચા દસ્યા તે ગ્રસ્તી નું કહ્યા હૈ માયા વિચ રહે કે કારોબાર બારા વિચ રહે કે કિસ તરહ રહેણા જૈસે જન્મે કમલ નિરાલમ મુરગાઈ મુરગાબી દે પરા નાલ કુદરત ને થિંદ્યાઈ લાઈ પાણી દા અસર નહીં હોંદા જિના ગુરસિખા ને મન દે ઉતે નામ બાણી ભી થિંદ્યાઈ હૈ ઉના ઉતે માયા દા કોઈ અસર નહીં આઉંદી હૈ તે માયા પ્રાપ્ત કરકે કારોબારા વિચ ચડવિયા કલા વેખ કે ਤੇ ਫਿਰ ਗੁਰੂ ਨਾਨਕ ਦਾ ਸ਼ੁਕਰਾਨਾ ਅਦਾ ਕਰਦੇ ਹਨ ਤੋ ਪਿਆਰੀ ਸਾਧ ਸੰਗਤ ਕੋ ਮਾਇਆ ਤੋ ਲਿਖਿਆ ਹੈ ਗੰਗਾ ਰਾਮ ਨੂੰ ਸਹਿਬਾ ਨੇ ਮੰਜੀ ਬਖਸ਼ ਤੇ ਕਿਹਾ ਗੰਗਾ ਰਾਮ ਤੋ ਗੁਰੂ ਕੇ ਲੰਗਰ ਦੀ ਸੇਵਾ ਕੀਤੀ ਹੈ ਹੁਣ ਤੋ ਆਪ ਵੀ ਨਾਮ ਜਪ ਤੇ ਲੋਕਾਂ ਨੂੰ ਵੀ ਜਪਾਇਆ ਕਰ ਸਤਨਾਮ ਨਾਮ ਦੀਆਂ ਦਾਤਾਂ ਪ੍ਰਾਪਤ ਕਰਕੇ ਤੇ ਗੰਗਾ ਰਾਮ ਤਨ ਗੁਰੂ ਅਮਰਦਾਸ ਪਾਤਸ਼ਾਹ ਦੀ ਉਸਤ ਕਰਦਾ ਹੈ ਕਿਸ ਤਰ੍ਹਾਂ ਜਿਸ ਤਰ੍ਹਾਂ ਪੱਟਾ ਨੇ ਕੀਤੀ ਹੈ ਤੁਸੀਂ ਵੀ ਪਿਆਰ ਨਾਲ ਪੜੋ ਇਸ ਸੁੱਖ ਨੂੰ ਫਿਰ ਸਮਾਪਤੀ ਕਰੀਏ।

અવતારી શાસ્ત્રો ધન ગુરુ નાનક પાતશાહજી ની ખીડી ફુલવાડી સર્વતમાઈ પાઈ આ ધન હો દૂર લેણે તો ચલ કે હંસ ઉડારી અમાર કે સત્સંગ રૂપી માન સરોવરે જુડકે પ્રાપ્ત કીતી હૈ જો તીજે ગુરુ નાનક ને ગંગારામ નું બખ્શી હૈ તો આવો ઇસ દાંત નું સંભાળીએ માલક દિયા દાંતા પ્રાપ્ત કરકે શ્વાસ શ્વાસ જપીએ સતનામ બાણી નાલ જુડીએ સદગુરુ ને શુકરાને ભી જુડીએ એદા ફલ જીવન સફલા ફિર સાડા એ લોક સુખીએ લોક સુરેલે નાનક અર્પણ આપણે મેલે બાબાજી ને બખ્શીશ ગુરમુખ પરિવાર તે કીતી મહાન યજ્ઞ આરંભ બાણી દે સોમે ચલ રહે હન અમૃત કીર્તન દે ભોજન સદગુરુ ની બખ્શીશ